કામ કરી જઈએ માળે, તે માળે કામ કરે કે આખી દરગાહ સાનુ જગા મિલ જાય. સાહેબજી કહેન લગે નહીં, હિન્દુ મુસલમાન દોએ અગર ચંગે કામ નહીં તે દરગાહ વચ ટોઈ નહીં મિલેગી. અગર કામ ચંગે ને ચાહે ઓ મુસલમાન હૈ ચાહે ઓ હિન્દુ હૈ, દરગાહ દે વચ ઓહનાં નું આદર મિલેગા.